0: 워코니 칸키란데 로인 신카노 무이 드린체드레스 데니 고아디
1: 세세 워튼지 고쇼
2: 아 니고마티 고데 쳔이나
1: 워캬니 데 모기토 조 사쇼 가사카케 모기 초마 도로셰케노
0: 레레레 초마 드라체케올레티케 파파르타 룰라 잘라 랄라투소 몬티 그르네 딘디스토 소노 요아카상가
1: 야야 따튼지 인두 레센토 오마야모 요스케 Tēng ān tō yīk rīnī nāndā, jōtāk rīnī, sūjūng rīnī tōn tō lā mānyā gōngpē tāng nyāmpā lā sō lā pīntō tōpō yō sāng kī.
3: Wō rē rē rē, lōng chīng kāpā sūyā lē tīng kā, māng yī tsō tō tō nō, ngō kī sōng kī nyāmpī yō yēk tō nā chī nīng kā.
1: Wō rē, tā nyāmpō kī lēng yā.
0: Rē rē rē rē.